0: પપ્પાને સમજાવવા તો દેખો અંડો જો આકર્ષક હૈ ઓર બઢતો જાવેગા સા
1: બિલકુલ હાચી વાત કહી રહ્યો છો ઓર દેખો વિપણન રા આધુનિક તરીકા રી આપા વાત કરા તો આજના સમયમાં જૈવિક ઉત્પાદનના વેચવારે વાસ્તે કઈ બહેતરીન તરીકા હૈ કે સીધો ગ્રાહક તક પહોંચણો ખેતો સીધો શહેરારી સોસાયટા યા સીધા ગ્રાહકારે ઘરમાં ડિલિવરી કરનો ડિજિટલ પ્લેટફોર્મ આપણી વેબસાઇટ વોટ્સઅપ ગ્રુપ યા સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ રે જરીએ પ્રચાર બિક્રી કરનો જિસ તરહ આપણે કહેવા કે જૈવિક હાટ પ્રદર્શનિયા શહેરામાં લાગવાવાલા જૈવિક મેલા જો હે વે કિસાનારે બજારામાં સ્ટોલ લગાણો યા કિસાન ઉત્પાદન સંગઠનની વાત કરા જિસ તરહ છોટા કિસાન આપસમાં મિલીને એક સમૂહ વણી લેવે વણીમાં થોકમાં બડા શહેરા યા કંપનીઓનો માલ વેચણો આસાન વેજ આવે મુખ્ય લાભ સહી વિપણન રણનીતિ અપનાઈને કિસાન બિચોલિયારે ચંગુલું વંચી શકે હે ઓર આપણે ઉત્પાદ રો સીધો દોગુણો મુનાફો કમાઈ શક્યા હે
0: બિલકુલ સહી વાત કરી સાગર અણી તરગો અગર આપણે કિસાન ભાઈએ કામ કરેગા તો દેખો વણા જત્રો ભી જૈવિક ઉત્પાદ હે વણી પે વણાને હાઉ તરો મુનાફો મિલી શકે હે સા ઓર જદી વણાને હાઉ મુનાફો મિલેગા તો દેખો ઘરમાં ખુશિયાલી ખુશિયાલી વણી તો કિરેગા આનંદ વણે તો કિરેગા સા ઓર અણી આનંદ રહેતા બસુના એક બઢિયા રાજસ્થાની લોકગીત સા
1: હા સા

0: નોચ આવે, વટે બહોત હી જ્યાદા નમી, જલ ભરાવ, ઉમસ રે કારણ કીટ હે, ફંગસ હે, ફફૂંદ હે, અને એનો ખતરો જો હે અનિતા ભાઈ સા બહુ જ્યાદા બઢ જાવે સા.
1: બિલકુલ સા. ઓર દેખો જતરા ભી ફલદાર બગીચા હે ઉનાને બહેતર ઉત્પાદન રે વાસ્તે પૌધાને સુરક્ષિત રાખણો વર્ષા ઋતુ મેં કુછ બહેત જરૂરી વે સા. ઓર અંડે વાસ્તે આપણે કુછ પ્રબંધન કાર્ય હે વે કરના બહુ જરૂરી હે સા. જબ સબો પહેલા અગર આપણે વાત કરા કે અને વર્ષા રા ટાઈમ પે આપણો જો પહેલો નિયમ હે વો યો હે કે જો જલ નિકાસી હે વંડે આપણે કણી તરું રાખણી એવીને દૂરસ્ત કિસ્તર વણો ચાવે સા. યાની કે નિકાસી રી જે નાલિયા હે બગીચા રે તારી તરફ ઓર કતારા રે બીચ કેરી નાલિયા વણીને રાખણી તાકિ જો ભી અતિરિક્ત પાણી ભર્યો તો કોવે વો તુરંત બહાર નિકલ જાવે સા.
0: બિલકુલ સા. તનારે પાસ મેં મિટ્ટી ચડાવણો ફલદાર પેડા મેં મુખ્ય તનારે પાસ મેં મિટ્ટીને થોડો ઊંચો ઢલાનદાર કરી દેણો. જણ્યું કહી વેવે કે પાણી જો હે સીધા તનારે સંપર્ક મેં નહીં આવે. તનારે પાસ પાણી રોકવું કોલર રોટ યા તના ગલનરી બીમારી ભી વેઈ શકે હે સા.
1: બિલકુલ સા. ઓર અન્ય અલાવા અગર આપણે વાત કરા કે જે કીટ ઓર રોગ પ્રબંધન હે વંડો ભી આપણે પૂરો ધ્યાન રાખણો. દેખો સા હવા મેં નમી વેવે સા ગરમ તાપમાન રે કારણ અને મોસમ મેં ગઈ વે કે બીમારીયા તેજું ફેલતી જાવે હે સા. દેખો ફફૂંદ નાશક યારો જો છિડકાવ હે વો ભી આપણે ટેમ ટેમ પે કરનો ચાવે સા. કે માનસૂન શરૂ વેવા વાલો હે તો અણ્યું પહેલાં આપણે બારિશ ને બીચમાં આપણે જદી કે તેજ ધૂપ વેવે વણી ટેમ પે આપણે બોડો મિશ્રણ યા પછી કોપર ઓક્સિક્લોરાઇડ રો છિડકાવ તણા ઓર પત્તરે મેં જરૂર કરનો ચાવે સા. યુ આમ એન્થિક્રોનસ ઓર નીંબુ વર્ગી ફલા મેં કેન્કર રોગું અણાને બચાવે હે સા.
0: દેખો સા જેટે કીટ નિયંત્રણ રી વાત કરા અનિતા ભાઈ સા તો આપણી બહેનાને આપણા બતાવવા કે અણી મોસમે ફલ મખીરો હમલો બહુ જ્યાદા વેવે. અણ્યું વંચાવરે વાસ્તે બગીચા મેં ફેરોમોન ટ્રેપ લગાણો ચાવે. જટે દેખો તના પે ચૂનો કોપર રો લેપ જમીનું લગભગ 2-3 ફીટ રી ઊંચાઈ પે પેણા રે તના તક ચૂના ઓર કોપર સલ્ફેટ રો લેપ બોરડા પે લગાણો ચાવે. જણ્યું કઈ વેગા કે જમીનો ચડવાવાલા જતરા બી કીડા હે વો ફંગલ રૂકી જાવેગા.
1: બિલકુલ.
0: ઓર દેખો સા કે અનિતા ભાઈ સા આની વાતને આપણે આગે બી જારી રાખાંગા ઓર અને વીચમાં આપણે એક રાજસ્થાની ગીત હુણાઈને મનોરંજન કરાવતા સા.
1: બિલકુલ સા.